0: ndika sugirwa ndiri muno Manchester muvarungu
1: chipo chama Manchester chakovagoma
0: ndoro racho munaro here
2: chakavela
0: ndicho chakwe ndinga fikino langu lali mutata kap manje hasidi kasi light guys
1: tena
0: mali ngo wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe wewe w